0: તાજમંગ બાકડી વખતો ના
1: પાણે પાણે તાજમલ બાકડી વખતો ના પાણે પાણે
0: ઓ સ્થાપક હર્ષિ
1: સ્થાપક